0: તો દેખો ઘરેલુ ઉપચાર બી આપણે કરી શકા, જેમ કે નીંબુ પાણી હે તો એ આખો દાડી પીતું રહેવું હે. એની બાદ આજે બી કેરીનું જ્યુસ હે એવું બી પીતું રહેવું, ખાસ કરીને કાસી કેરીની ચટણી વગેરે હે, કાસી કેરી હે એની પૂટે જે બી પ્યાજ હે, હર ઘરમાં આપણે જે પ્યાજ હે તો મળી જ જાય. તો કિસાનભાઈ આ દેશી ઉપાય હે, પ્યાજ હે, નીંબુનો રસ હે, ખાટી કેરીની ચટણી હે, એવું આપણે ખાતું રહેવું હે. ને એની હાથે આ ન તપવા બી સારી રીતે કહો તો આપણને ખૂબ ખુદ આપણા આપણને ગરમી થકી બચાવવા બદલે સત થકી પહેલે બચાવવાનો અચ્છો તરીકો હોય આપણે બોડીને અચ્છો તરીકા થકી એને હાઇડ્રેટ રાખવા. ને ખાસ કરી ને જે ખૂબ ફળ હે એ ખાવા હે, જેમ કે આના મોસમમાં તરબૂજ હે, ખરબૂજ હે, પપીતા હે, ખીરા હે, જેવી સીજી હે તો આપણને વધારે કરીને વધારે સેવન કરવું હોય કિસાનભાઈ. એની હાથે એક આપણે ખટ્ટી છાસ વગેરે હે, આપણે તો ગ્રામીણ કિસાનભાઈ હે, હર ઘરને મળી જ જાય તો ખટ્ટી છાસ હે એને બી વધારે કરીને વધારે સેવન કરવું હોય, તાકી આપણે લો થકી બચી શકું. ને પછી અગર વધારે એવું ઉલટે દસ એવું આપણને દુખાર મહેસૂસ થઈ રહ્યો થકો હે તો ડોક્ટર પર જઈને એનો ઇલાજ કરાવવો જરૂરી, તાકી વધારે બળી ન જાય. અને વાતનું ધ્યાન રાખવું હોય કિસાનભાઈને, એમને તેમને આવડે ફલદાર બોધો વગેરે લગાડી થકા હે, એની હાથે જે બી સબ્જી વગેરે હે તો સમય સમય માટે હાજની વખત આ પાણી પાતું રહેવું હે, તાકી જે પોતે હે ફલદાર હે છાયાદાર હે અચ્છા હરભરો બની રહે. અને વાતનું ધ્યાન રાખવું હે કે બપોરાન તેમને પાણી નહીં પાઈ દે, કેમ કે બપોરાન એટલું તબડું થકું હે, તાપ હે, ગરમી હે તો એ ખૂકાઈ જાયગા. અને વાતનું વિશેષ કરીને ધ્યાન રાખે કિસાનભાઈઓ, દેખો આપણે બી ધ્યાન રાખવું હોય હળવારના ટાઈમે તમને તેમને ખેતરમાં જવું પડે ને કામકાજ કરવું પડે ને પછી આપણે વાત કરીએ. રામ રામ રામ રામ.
1: कार्यक्रम खेती की बात यहीं पर संपन्न हुआ. प्रातः के 6:50 हुए हैं. लीजिए प्रस्तुत है कार्यक्रम आदिवासी लोक संगीत. इसके अंतर्गत आज आपको सुनवा रहे हैं लोक कलाकार अमरेंग भाई व साथियों द्वारा गाए कुछ लोकगीत.

કરમના અચ્છુસે ભજન સાંભળવાના તો કાર્યક્રમની આપણે શરૂઆત કરો નવા બગીચા લગાડવાની પૂર્વ તૈયારીની બારામાં. આપણે ભાઈ બહેન જાણાવણી કે આ માનસૂન આવતા પહેલે આપણે ખેતરની બી તૈયારી કરાવી પેલા ને એને હાથે હાથે નવું ફળદાર વૃક્ષ લગાડો તો એની બી આપણે તૈયારી કરી રાખો. તો એ તૈયારી કરવી ખૂબ જરૂરી છે, કેમ કે આપણે પૂર્વ નિયોજન હાથે કામ કરો પહેલથી કે આપણી તૈયારી હો તો આપણે સમય ઉપર કામ બી થઈ જાય અને હાથે હાથે જે આપણે એનું પરિણામ પ્રાપ્ત થાય એ બી કાફી અચ્છું પ્રાપ્ત થાય. કેમ કે આપણે જલ્દબાજી મેં અગર બીજ લાવંગા જલ્દબાજી મેં કામ કરંગા તો આપણું કામ સહી નહીં થાય. તો નવા બગીચા લગાડવા પડે આપણે પહેલે મહિના પહેલા અચ્છી તૈયારી કરી રાખવી પડે. તો સૌથી પહેલે તૈયારીમાં આપણે કરંગા પૌધનું ચયન. પૌધનું ચયન બદલે આપણે નર્સરીથી સ્વસ્થ અને રોગમુક્ત

0: એને બદલે ખાસ મારે કિસાન ભાઈને કેવું હોય અને પશુપાલક વાળાને કેવું હોય કે એક વાંદરી મેં કહાવત હે, હિયારાનું સાર્યું ઉનારાનું પાયું, ખૂબ ગુણકારી રહે. એને મતલબ હિયારા મેં પશુને ભોજન વધારે દીધું અને પાણી કમ જોઈએ, ઉનારા મેં પશુને પાણી વધારે દીધું અને ભોજન કમ જોઈએ. કહાવત હે કે હિયાળાનું સાર્યું ને ઉનાળાનું પાયું, એ પશુઓ બદલે ખુબ ગુણકારી કહેવાય.
1: બહુ અચ્છી વાત બતાડી હરિભાઈ આ તો. અને પશુપાલન થી આપણે બતાડ્યું કે સ્વાસ્થ્ય ભી આપણે અચ્છો રહે ને અને પશુઓને આ મોસમ માં આપણે દેખભાળ હતી કરવી રહી એની જાણકારી આપો.
0: હા, એ તો ખાસ કરીને ગરમી નો જે ટાઈમ હે એને હરો ચારો બહુ કમ માત્રા માં આપવો. જયારે બી હરો ચારો આપણે જ્યાદા એકદમ આવતા તો એને પશુને નુકસાન કરે. જયારે બી આપણે હરો ચારો આલા તો ધીરે ધીરે એની માત્રા બઢાવી. ગરમીના ટાઈમ મેં પશુને ખાસ કરીને એ બી ઘરને જર્સી પશુ હોય, બાકી સબ જે પશુ હોય એમને તો આપણા એને વાદળ ક્ષેત્રની ગરમી સહન થઈ જાય, પણ ખાસ કરીને જે જર્સી પશુ હોય એમને આપણે અહીંનું વાતાવરણ ખુબ ગરમ લાગે, કેમ કે ઠંડા પ્રદેશનું પશુ હોય એટલે એને સુબેસામ નવાડવાની સુવિધા હોય અને પાણી જ્યાદા હોય તો નવાડી નાખવાનું. માનલો નવાડવા એટલું પાણી નહીં હે અને સુવિધા નહીં હે તો કમસે કમ પાણીને ભેનાડીને એને જે કપડાનું પહોંચ્યું હોય એ સુબેસામ એના શરીર ઉપર ઘુમાવવાનું તાકી પશુ સ્વસ્થ રહે.
1: પશુને પાણી કેટલું પીવડવું જોઈએ?
0: પાણી જેવી બી વરિયા એને પાણી મળે કમસે કમ દાડા માં 3 વખત એને સામે પાણી જવું જોઈએ. પાણી નું જે આપડે બાલટી મેલ સુબે ચોપર માં એને સામે 3 વખત એને પાણી મળવાનું. ભોજન કમ હોય તો ચાલેગા, પણ આના ટાઈમ ને પાણી ખુબ પાવાનું. એને
1: ગરમી હે એટલે શરીર ને હાઇડ્રેટ રાખવું
0: એટલે પાણી જોઈએ.
1: ને બીજું હરિભાઈ આના સમય માં આપડે ચારા અલાવા બીજું પશુના આહાર ને રૂપ ને હું આલી શકો?
0: હા, આના સમય ને પશુ ને જો આપડે ચારો આલા તો બીજો જે ગીર ગાય હે, સાહીવાલ હે, આપડે દેશી પશુ હે એમને તો આપડે કોઈ બી વાંટો આલો, મક્કી નો આલો યા ગવો નો આલો યા કોઈ બી વાંટો આલો તો એ ચાલી જાય. તો ખાસ કરીને જે જર્સી પશુ હોય એમને ધ્યાન રાખવું હોય કે જર્સી પશુ ને આ ટાઈમ મક્કી નો જે વાંટો હોય ગરમ પડે, એને જવ નો વાંટો યા ગેહુ નો વાંટો હાલવાનો. એના વાંટા મેં અનિવાર્ય રૂપ થી સુદેશામ એક એક મુઠ્ઠી નમક જરૂર મલાવવાનું. તો એમ થકી નમક થકી એના સ્વાસ્થ્ય ભી અચ્છું રહેગા ને એ જ્યાદા પાણી પીએગા નહીં. જેટલું જ્યાદા પાણી પીએગા એટલી પશુ સ્વસ્થ રહેગા.
1: આના સમય પશુને રોગ શું થાય?
0: આના સમય મેં ખાસ કરીને પશુઓને એક તો ખુરપોકા મોહપોકા નો રોગ આના ટાઈમ થકી શરૂ થઈ જાય. એના નિઃશુલ્ક ટીકા લાગે તો સ્વાસ્થ્ય કેન્દ્ર થકી ડોક્ટર ને હદાવી ને એના ટીકા લગાવવા લેવા જોઈએ. એના ટીકા નો અસર 6 મહિના રહે. 6 મહિના બાદ તો છે ને ફેર ટીકો એને લગાડવો પડે. પણ ખાસ કરીને આ જે સમય હે મઈ થકી લગાડી ને ઓક્ટોબર તક એ આના ટાઈમ માં હોય ખુરપકા મોહપકા નો જે રોગ એ વધારે થાય. આપડે આ જે ટાઈમ ચાલી રહ્યો એને પશુની ટીકો લગવાડી લેવો જોઈએ તાકી 6 મહિના તક એનો અસર રહે. પછી એના બાદ મોસમ ઠંડો થઈ જાય પછી રોગ એટલો અસરકારી નથી રહેતો. એટલે આના ટાઈમ માં એને ખુરપકા મોહપકા નો ટીકો જરૂર લગવાડી લેવો જોઈએ.
1: અચ્છા, અને એના અલાવા પશુ માં બીજા કયા રોગ થાય ને એના ટીકાકરણ ને બારા માં ભી અમને જાણકારી આપો.
0: હા, પશુઓને ખાસ કરીને જે ટીકાકરણ નો કાર્યક્રમ હે એ આપડે અસ્પતાલ કરીને જાણ પશુઓને અસ્પતાલ ને તો ઈ આપણને ટાઈમ થી બતાડી દે કે આના ટાઈમ માં ખાસ કરીને આ ટીકો લગાડવાનો. તો ઈ ટીકો આપણે ડોક્ટર થી તલાશ કરી ને નિઃશુલ્ક લાગી. આજકાલ પશુને ટીકાનો કોઈ શુલ્ક નથી લાગતો. તો ઈ પશુને આપણે ઈ ટીકો આપણે અસ્પતાલ થી તલાશ કરીને લગાડી લેવો જોઈએ.
1: આપણે પશુપાલન કરો એના આપણે સ્વાસ્થ્ય ઉપર તો ઘણા ફાયદા હે. આપણે ખેતીવાડી બદલે પશુ હતી ઉપયોગી એના બારે જાણકારી
0: બદલે ખાસ કરીને જે પશુઓનો જે ગોબર હે એ ગોબર ખેતી બદલે બિલકુલ હુણો હે. હુણો ચાંદી થકી બી જ્યાદા ઇમ્પોર્ટન્ટ હે. કેમ કે આજે આપણે ખેતી ને જૈવિક ખેતી આડી જવું પડેગા. કેમ કે રાસાયણિક દવા ને ખાતર ઉપયોગ કરીને ખેતરની જે મિટ્ટી એ ખરાબ થઈ ગઈ. तो इनमें जो गोबर है ना, देशी गोबर से की जो खाद बने।

0: એના ખાત નો ઉપયોગ ખેતી માં કરવા થકી ખેતી બહુત અધિક લાભદાયક થી રહે ને એના થકી જે ખેતી ની પેદાવાર થાય એ પેદાવાર થી બહુત અધિક પૌષ્ટિક રહે. એટલે પશુ રાખી ને પશુ ની દેખભાળ થકી આપણને ખાતર જે મળે દેશી ખાત જે મળે એ ખેતી મેં બહુત ઉપયોગી હે.
1: ભાઈ મતલબ પશુ રાખવાથી કે આપણે ખેતી બાડી મેં ભી ફાયદો હોય એના હાથે હાથે પશુ અને જે ઉત્પાદ પ્રાપ્ત થાય જેમ કે દૂધ હે દહીં હે એને આપણે સ્વાસ્થ્ય પણ લચ્છું રહે આપણે સકારાત્મકતા બની લે આપણે બતાડું તનાવ થી કે ભી મુક્તિ થા ને હાથે હાથે પશુ અને રાખવાથી કે આપણે ખેતી બાડી મેં ભી ફાયદો હે. તો આ સબ જાણકારી આપે આ લઈને આપ પશુપાલન નો કાર્ય કરી રહ્યો ખૂબ જ શુકારે ને આપણે આપે અમારે જે શ્રોતા હે એના આજે ખૂબ જ જાણકારી આપી એના બદલે આપનું ખૂબ ખૂબ ધન્યવાદ.

0: किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: दोस्तों, आकाशवाणी बांसवाड़ा का FM माही चैनल सुनने के लिए अब आपको कहीं जाने की दरकार नहीं, दुनिया के किसी भी कोने में सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का अपना FM माही चैनल। आपको करना बस इतना सा है, अपने मोबाइल फोन में प्ले स्टोर में जाइए, टाइप कीजिए न्यूज ऑन AIR बिना किसी स्पेस के, NEWSONAIR न्यूज ऑन AIR। आप जैसे ही टाइप करेंगे, यही है वो ऐप जिसके जरिए आप सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का माही चैनल। याद रखिएगा, प्ले स्टोर में जाकर आपको सर्च करना है न्यूज ऑन AIR। हमें रहेगा आपके फीडबैक का इंतजार। नमस्कार।
2: ભાઈ બહેનો, આ સ્વરા ઉપર સંદેશ સાંભળો, એની પહેલા આપણે જે વાતચીત સાંભળી હરિભાઈની, તો એને આપણને જે પશુપાલન હે વર્તમાન સમયમાં, જેમ ગરમીનો સમય હે તો પશુપાલન હતી કરવું, એને હું આહાર આલું ને હવે હું સાવધાની રાખી એના બારામાં પૂર્ણ જાણકારી આપી, ને હવે આપણે સ્વરા ઉપર વાત કરો ખરીફ ફસલની પૂર્વ તૈયારીને બારામાં। તો આપણે જાણો કે હવે માનસૂનનો સમય આવવા વાળો હોય, અને માનસૂન આવતા મેં આપણે ખરીફ ફસલની તૈયારી કરી દંગા, તો કોઈ બી આપણે ફસલ બોવી હો એની પૂર્વ તૈયારી કરી રાખો તો આપણે સમય ઉપર ઉપજ પ્રાપ્ત થઈ જા, અને એ કામ બી આપણું વ્યવસ્થિત થાય। તો ખરીફની ફસલમાં હવે આપણે ધાન, મક્કા, બાજરા, સોયાબીન એની બુવાઈ કરવા, ને આની ફસલોની અચ્છી પેદાવાર પ્રાપ્ત કરવા બદલે આપણે માનસૂન થી પહેલે ભૂમિની તૈયારી કરી રાખવી પડે, ઉન્નત બીજનું ચયન કરી રાખવું પડે, બીજ ઉપચાર, ઉર્વરકની વ્યવસ્થા, આવી પ્રકારની કુછ વિશેષ તૈયારી આપણે કરી રાખો તો આપણી ફસલની ગુણવત્તા બી અચ્છી રહેગા, ઉત્પાદન બી આપણું અચ્છું રહેગા। તો સમય રહેતે આ તૈયારી આપણે કરી રાખંગા, સમય આવતા આપણે બુવાઈ કરી શકંગા। તો તૈયારીની સૌથી પહેલા આપણે ખેતરની તૈયારી કરવી જરૂરી છે। તો ખરીફ ફસલની અચ્છી પેદાવાર બદલે ખેતરનું ઉપજાઉ અને સમતલ હોવું ખૂબ જરૂરી છે। તો એને બદલે આપણે માનસૂન આવતા પહેલે મિટ્ટીની અચ્છું હલ થી ઘેરી જુતાઈ કરી દેવી જોઈએ, ને મિટ્ટી પલટી દેવી જોઈએ ઉપર નીચે કરી દેવા, જેમથી આપણે ખેતરની મિટ્ટી છે એ બી અચ્છી

સ્વરૂપ આ દિવસ આપણે મનાવ્યો. બીજું આજે આંતરરાષ્ટ્રીય ચાય દિવસ છે. ચાય દિવસે આપણે સૌ જાણા કે આપણે ભારતીયોની જે પસંદ છે ચાય ખૂબ પીવાનું. દિવસ મનાવવાનો ઉદ્દેશ એ હે કે આપણે ચાયનો જે વેપાર છે એને પ્રોત્સાહિત કરો, એના અલાવા મહિલા જે આ ઉદ્યોગથી જોડી રહી એને આપણે પ્રોત્સાહિત કરો, મહિલા સશક્તિકરણ મતલબ જરૂરી છે. ને આ જે છોટા ઉદ્યમ હિ એના અલાવા ચાયના બાગાન હિ એને પ્રોત્સાહિત કરવા, એનાથી કે જે આર્થિક સંબલ આપણે દેશને પ્રાપ્ત કરવું, જે ઇકોનોમી બળી રહી છે એની બઢાબા ને આ ક્ષેત્રની જે જાગૃતતા બઢાબા, નિવેશ બઢાબા વલે આપણે આ ચાય દિવસ મનાવો. તો આવા સબ દિવસ મનાવવાનો ઉદ્દેશ એ કે આપણે જે દેશની આર્થિક તરક્કી વલે જે છોટો ઉદ્યમ હિ છોટો વર્કર હિ જે કાર્ય કરી રહી એને આ કાર્ય બદલે પ્રોત્સાહન આપવું. આ ક્ષેત્રની હજી બી કાર્ય કરવું થઈ રહ્યું હોય અને આપણે આના બારામાં જે વાત બી કરી હતી પણ આજે સવારનો સમય પૂરો થઈ ગયો હોય તો આસ્તરી તબેનને આજ્ઞા લો. રામ રામ રામ રામ.